0: ત્યાં ની કેમકા મગ બટાવ કરપીની ઇલ્લેડે કોઈ નિક બટાવ કરપેયા ને
1: આવમ કોળમ
0: નમ દેવસ્થાનગ સોડ બક્કા
1: પોડ દેસના
0: દેવસ્થાનગ પોદુ દેવરેગ કઈ મુગ્યોડુ
1: કઈ મુગ્યોડુ
0: હા
1: નિનો